ભાઈ બહેનોની લોકરંજની કાર્યક્રમ પત્ર લેખનકાલીન અમારો પતો છે લોકરંજની કાર્યક્રમ દ્વારા કાર્યક્રમ પ્રમુખ આકાશવાણી સિવિલ લાઇન ખંડવા ના ખંડવાકો પિનકોડ છે 4500001 એકા સાથ જ આપણા કાર્યક્રમ કો સમય યહાં જ પૂરો હોય આપ કેવણ વિશાખા કે આજ્ઞા દો રામ રામ

0: કમ કરી દીધો છે. જેકાશી ખાદ્યાની તેલ નકી આવક કમ હોઈ ગઈ છે. એકાશી પહેલા અમારા બુજુર્ગ થોડી થોડી સબ પ્રકાર કે ફસલના લગાવતા હતા, તો હમક સબ ખાદ્યાન ફસલના આસાનીથી ને સસ્તી મિલી જતી હતી. કિસાનભાઈ બહેનો, અમારા જીવન મતિલહની ફસલના જેસી કે સરસો, સોયાબીન, મૂંગફલી, તિલ્લી ને સૂરજમુખી જેસી ફસલનો કો બહુત ગહેરો મહત્વ છે. એ ફસલના ન સિર્ફ દૈનિક આહારમાં ઉર્જા અરુ વસા પ્રદાન કરે જ, બલકી સ્વાસ્થ્ય સુરક્ષા, ઔદ્યોગિકી, કચ્ચો માલ ન સાથ જ કિસાન નકી આજીવિકા કો ભી મુખ્ય સાધન છે. તો કિસાન ભાઈ બહેનો, ઈજ કડીમાં સ્થળ રિકાર્ડિંગ પર આધારિત કાર્યક્રમ કા અંતર્ગત આજ હમ વાત કરંગા તિલહની ફસલના આજ કી આવશ્યકતા વિષય પર. ન એના વિષય પર જાણકારી દેણા કા લેણા આજ હમારા સાથ છે ગ્રામ જસવાડી કા યુવા પ્રગતિશીલ કૃષક ભાઈ પુષ્પેન સિંહ મોરજી, જી કી કૃષિમાં સ્નાતક ડિગ્રી કરેલ છે. ન હમકો પહેલા ભી કઈ મહત્વપૂર્ણ વિષય ન પર જાણકારી દઈ ચુક્યા આજ. તો પુષ્પેનભાઈ, કિસાનવાણી કાર્યક્રમમાં આપકો સ્વાગત છે. રામ રામ.
1: રામ રામ.
0: પુષ્પેનભાઈ, જસો કે હમારી આજ કી ચર્ચા કો વિષય છે તિલહની ફસલે આજ કી આવશ્યકતા, તો સબસે પહેલા હમ આપસી યો જાણના ચાહુંગા કે અસો કાઈ હોયો કે પિછલા કુછ સાલ ન માં તિલહની ફસલ ન કો રગબો કમ હોઈ ગયો, જેકાસી માંગ ન પૂર્તિ વાળી વ્યવસ્થામાં સંતુલન નહીં બની પાઈ રહ્યો.
1: એકો હું અપના એ હિસાબ સે હું જવાબ દી શકું કે જૈસે પહેલે જો ખેતી હોતી થી તો ઉસ સમય માં મતલબ મજદૂર ભી બહોત અચ્છી જ્યાદા મતલબ જબ ચાહો તબ મિલી જાતા થા, અને રકબો કમ રહેતો થો. હર કિસાન કા પાસ માં બૈલ જોડી હંમેશા તૈયાર મિલતી થી. આજ કા સમય માં યુ હુઈ ગયો કે જો સિંચાઈ કા સાધન ભી બડી ગયા, સબને કા પાસ રકબા જો થા ખેત ના કા વો બડા હોતા ચલી ગયા.
0: અચ્છા.
1: આજકલ કી જો મશીનરી જો છે वो बड़ा रकबा ना के हिसाब से, जैसे जैसा हार्वेस्टर में बो नकल सीड ड्रिल चली गई. पहले हम बेला न सी पूरी खेती बोनी करता था, अब ट्रैक्टर से बोनी होने लग गई. तो किसान के पास में फिर छोटा रकबा का बोना उपयोग कटाणु उपयोग अलग से निंदाणु ओके अलग से दवाई छाटनु, तो वो समस्या थोड़ी आने लग गई. न फिर मजदूर की भी समस्या आने लगी जाए.
0: बिल्कुल बिल्कुल.
1: तो ई वजह से क्या करे कि किसान ने ये चीज ने का बिल्कुल एकदम साइड में कर दियो न, वो बड़ा रकबा न फिर कैश क्रॉप पर चलेगा कि सीधा निकालो और सीधा मंडी में बेचो और कैश कमाओ.
0: बिल्कुल बहुत सही
1: कारण मखा ज्यादा.
0: बिल्कुल बिल्कुल बहुत सही आपकी सोच थी, सही जानकारी दी आपने. अच्छा पुष्पन भाई, तिल्ली की खेती किना प्रकार की जमीन में भरपूर उत्पादन दे?
1: दिल्ली की खेती तो ऐसी छे कि मतलब आप ही मानी चलो कि अगर हमने कोई फसल बोई हो दूसरी न, अगर वो खराब हो जाए तो आप वो बिल्कुल हरी बकरी ना ना आप तिल्ली बोई सको. हाँ, मतलब यानी कि तिल्ली जो फसल छे वो लगभग लगभग हर प्रकार की जमीन में आई जाए. पर फिर भी अगर हम बात करा देख लेन अपनी थोड़ी अगर रोंड जमीन छे या हल्की दोमट मिट्टी भी छे या किसी हल्की रेतीली या मुरमाली भी जमीन छे, तो अंदर भी आप कर ले होगा तो खेती वो अच्छी आ जाए. बस ये बशर्त ये होना चाहिए कि वो पानी नहीं ठहरना चाहिए. अच्छा. मतलब ढाल वाली जमीन हो जहाँ पानी बिल्कुल निथरी जाए,
0: पानी
1: वाली जमीन अच्छी माने
0: जल भराव नहीं होनी
1: चाहिए. जल भराव नहीं होनी चाहिए,
0: ये तो सड़ना लगी जाए,
1: ये तो सड़ना जाए.
0: अच्छा पुष्पन भाई, ओकी बोनी का पहला जुताई या तैयारी ओकी कसी करनी चाहिए?
1: सामान्य तरीका से जो अपनी दूसरी फसल ने करें.
0: अच्छा.
1: जैसे अगर तीन साल से खेत को प्लाव नहीं करे हुए तो प्लाव करा लियो.
0: बिल्कुल.
1: तो मिट्टी पलट हुई जाए तो मैं चारा जो रहे खरपतवार वो नीचे दबी जाता, अपने अगली जल्दी वावनी में चारो नहीं होते होनी. फिर उसका बाद में वो कल्टीवेटर अपना हुई जाए, रोटावेटर हुई जाए, खेत लेवल करिए ना उसका अंदर बढ़िया बोनी हुई जाए. फिर
0: बहुत बढ़िया. ખાદ કી વાત કરા તો એક ભરપૂર ઉત્પાદન કા લેણા પ્રતિ એકડ કોન કોન સો ન કેત્રો કેત્રો ખાદ દેણું ચાહીજે, ઓર સાથ જ પ્રતિ એકડ કેત્રા કિલોગ્રામ બીજ ઓમાં પર્યાપ્ત રહેગા?
1: એકંદર ખાદ કી અગર વાત કરા તો એમાં સબસે અચ્છો તો યે રહે કે જબ હમ તિલ્લી વે બોવન જાવન તો સબસે બડી સમસ્યા તી યે જાય જાય કે ઓકા કસો આવા.
0: બિલકુલ.
1: ક્યોંકિ ઓકા દાનો બહોત બારીક આવે.
0: બિલકુલ બિલકુલ.
1: તો હમારા કિસાન કઈ કરે કે યા તો કોઈ ડીએપી લી લે યા ઇફકો લી લે યા દાનેદાર સુપર લી લે ઓકા સાથ મિલે નું ભાઈ દિન
0: વો
1: થોડો રિસ્કી મેટર હોઈ જાય. ક્યું? ક્યોંકિ અગર ઓકા માં અગર કભી નમી કમ પડી જાય.
0: બિલકુલ.
1: યા પાણી કી ખેંચ હોઈ ગઈ તો જો ખાસ રાસાયણિક ખાદ છે વો પાણી છોડે તો થોડો બહોત ભી નમી.
0: बिल्कुल.
1: तो आपका बीज का साथ में संपर्क में आओगे तो आपको बीज का खराब करेगा. क्योंकि आपने नाखो जो का साथ में तो एकलन सबसे अच्छा ये रहेगा या तो आप बालू रेत का साथ में ले.
0: हाँ.
1: या फिर न तो अपने सड़ेल गोबर की खाद हो.
0: हाँ.
1: वो खाली ना थोड़ा छानी.
0: हाँ.
1: ले.
0: हाँ,
1: ना घर में पहले सुखाड़ लो ताकि वो हाथ में चिपका नहीं.
0: बिल्कुल.
1: तो ओखा अंदर मिक्स करी ना सीधा सब होगा तो वो अच्छा रहेगा.
0: ना दूर दूर भी पड़ेगा.
1: ना दूर दूर भी पड़ी जाएगा.
0: बिल्कुल. वो सोयाबीन की तरह सोयाबीन में भी अगर खाद मिला तो फोतरो जो रहे बारीक रहे तो वो सड़ी जाएगी.
1: वो जल्दी सड़ी जाए.
0: वो
1: हिसाब से करना चाहिए ना. आपने पूछे सवाल और पूछे थे कि मैं बीज दर कितने.
0: हाँ, हाँ, बिल्कुल बिल्कुल.
1: तो एक अंदर एक चीज हमेशा ये ध्यान रखा कि तिल्ली को बीज बहुत छोटा हुआ.
0: बिल्कुल.
1: एक ही अंकुरण क्षमता भी बहुत अच्छी रहती पर. हाँ. बाकी बाहर निकलना में ओखा साथ में खरपतवार को भी बहुत ज्यादा